0: વગેરે લાગી રહી થકી હે, ફૂલા આવી રહી થક હે, તો આના સમય મેં આપણને વિશેષ કરીને ધ્યાન રાખવું જરૂરી હે, કેમ કે આપણે હર ફસલ મેં ઘાટો ખાઈ જાય એવું તો પછી વધારે નુકસાન થઈ જાય. તો સમય માટે કિસાન ભાઈ આપણે દલહની હે, ઉડદ હે, મૂંગ હે, એ કર્યા થકા હે, ચવલા વગેરે કર્યા થકા કિસાન ભાઈઓ, તો વિષાણુ રોગ હે એવા બી ઘણા લાગી જાય. તો આના વિષાણુ રોગ થકી બચાવ ભરું આપણને દવાઈ વગેરેનો છિડકાવ કરવો જરૂરી હે, કેમ કે આપણે ઘણી વખત દીકરો કે જે બી દલહની ફસલ મેં મૂંગ વગેરા હે, ઉડદ વગેરા હે, એને મેં હજી ફલિયો લાગે, એને મેં ભાઈ ચેર લાગ થઈ જાય, ફૂલ ગરી જાય, એવી ઘણી ખરી સમસ્યા આવે, તો એની થકી આપણી ફસલ હે પાછો કમજોર પડી જાય અને ફસલ મેં ઘટો આવી જાય. તો કિસાન ભાઈઓ એને મેં હજુ ફૂલ ઠરાવે યા ફલિયા ઠરાવે એને હારું દવાઈનો છિડકાવ જરૂર સમય માટે કરે. આ ચવલા વગેરે હે એને બી વધાર કરીને ફૂલ ગરી જાય, ક્લોફીડ કરીને જે બી દવાઈ આવે હે એને મેં ઘોલ બનાવીને ફસલ માટે છિડકાવ કરી દે, ને 15 યા 20 દાડાની અવસ્થામાં આપણને છિડકાવ પાછો કરવો જરૂરી. જ્યાં તક આપણને ઉડદ વગેરે હે એ ફલિયા તૈયાર ને થાય એટલી ઘડી આપણને ધ્યાન રાખવું જરૂરી હે. દાલવાળી ફસલ મેં આપણે ઘટો ખાઈ જંગા, મેં મેં કિસાન ભાઈ મેં મૂંગફલી વગેરે બી કરી રાખી હે, તો આના સમય મેં એનો બી ધ્યાન રાખવું હે. હજી બી જડી આપણને દેખાઈ રીતે કી હે, તો એને મેં જરાક મીઠી વગેરે ઉપર નાખી દે, કેમ કે એના જે મૂંગફલીના જે નોર હે દાણા હે એ બનવાના ભાઈ મેં મીઠી મિશ્રે, તો અગર ઉપર દેખાઈ જાયગા તો એની ફલી હે એ મોટી નહીં થાય. તો આની વાતમાં બી ધ્યાન રાખે, સોયાબીન વગેરે ફૂલો વગેરે બી આવી રહે તો અને ફસલ મેં ભી આપણને વિશેષ કરીને ધ્યાન રાખવું જરૂરી હે, કેમ કે કિસાન ભાઈ દેખો આપણે ફસલ મેં કઈ પ્રકારનો રાસાયણિક છિડકાવ હે આપણે કર, તો ધ્યાન ભી રાખવું જરૂરી હે. સ્પ્રે કરતા વખત આપણને સાવધાની આપણે ખુદને રાખવી જરૂરી હે, ને ફસલ મેં આપણે રાખવી જ ખરી હે. છિડકાવ જે બી કરી રહે કહે ચાહે ફસલ મેં કરી રહે સબ્જી મેં કરી રહે, સ્પ્રે કરતા વખત કિસાન ભાઈ ધ્યાન રાખે, તમાતે ગ્લાવ્સ વગેરે હે યા મોડા માટે સ્કાર્ફ હે સસમા વગેરે હે લગાડીને રાખે, કેમ કે ઘણી વખત આપણો દવાઈનો છિડકાવ કરી રહે હિદી વાસ એ આપણે હિદી નાકમે ચલી જાય, તો આપણને ગભરાટ એવું થઈ જાય, ચક્કર આવે એવું લાગી જાય. આપણને ધ્યાન રાખવું ઘણું જરૂરી હે. બીજું જે બી તંબાકુ વગેરે ભાઈ ખાતા હોય તો એ આ દવાઈનો છિડકાવ કરતા વખત બિલકુલ એનો સેવન નહીં કરે. દેખો કિસાન ભાઈ આપણે કહે કે આપણે જે મેં આપણું જણી રીતે આપણું સ્વસ્થ જીવન રાખવા હારું ખાનપાન કર પૌષ્ટિક આહાર લણી નાની રીતે છે કે આપણે ફસલને સ્વસ્થ રાખવા હારું હજી બી ફસલ તૈયાર થઈ રહી હે, આપણું ખેત ખલિયાન તૈયાર થઈ રહ્યું થકું હે, તો ધ્યાન રાખવું સાફ સફાઈ રાખવી અને હંગરી વાતનું ધ્યાન રાખતા થકી આપણે ખેતર મેં કામકાજ કરંગા, તો કેમને ભાઈ કિસાન ભાઈ આપણને અચ્છી ખાસી ફસલ હે લઈ શક. બીજું શાકસબ્જી વગેરે આપણે કરી થકી હે, જેમ કે લોકી તુરઈ વગેરે હે એના બેલ અગર નીસો પડી ગયા હો, કેમ કે પાણી મેં યા હવા થકી હે બેલ નીસો પડી જાય, ફલ હે લોકી વગેરેનો હે એ તૂટી જાયગા, તો એને ભાઈ જરાક લકડીને સહારા થકી ઉપર રાખે ને સમય સમય માટે ધ્યાન રાખતા રહે, તાકી આજે બી સબ્જી વગેરે હે એનો બી આપણે કાફી ફાયદો લઈ શક ને. એના હવાના ટાઈમે તો પાછું એમને ટાઈમના આપણે ઘરમાં ઘણું કામ રહે, આપણે બી પાછું ઘરમાં કામ નિપટાવી ને ખેતરમાં જાઓ. કિસાન ભાઈઓ આટલી વાત કરી ને કાલે આણા સમય માટે આ જ ટાઈમ આપણે ફેરી મળંગા. રામ રામ રામ રામ.
1: अभी हमारे श्रोता सुन रहे थे कार्यक्रम खेती नी बात, ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है FM बैंड 101.3 MHz पर. प्रातः के 6:50 हो चुके हैं. आइए श्रोताओं अब आपको सुनवाते हैं आदिवासी लोक संगीत. लोक संगीत के अंतर्गत आज हम आपको सुनवाने जा रहे हैं गणपत महाराज व साथी कलाकारों की आवाज में गाये कुछ लोक भजन.